નમસ્કાર શ્રોતે હું આચાર્ય મંગલ પ્રભાતી આપણા સર્વાંશે મનપૂર્વક સ્વાગત. આપણ ઐકત આહાત 107.1 MHz આકાશવાણી મુંબઈ FM રેનબો વાહિની આણી ન્યૂઝ ઓન AIR એપ આણી સોબત આહે મી તુમચી સખી પાણીની. વંદન કાર્યક્રમાલા સુરુવાત ઝાલેલી આહે આણી આતા પુઢીલ ગીત એક છાનસં